0: ஓகே ஜனாப் அகிருக்கு எல்லாருக்கும் ஒரு மசி அஸ்ஸலாமு அலைக்கும்.
1: வாலைக்கும்
0: சலாம்.
1: ખબર
0: છે મુલાઝિમ ચચા સાને એ શહી જોડી બરોબર હે
1: ખર ખર દેલા મહેરબાની કા બસ સે તા તક લોકો બસ મા તો ખન મેરા કે બસ મા વે તો દાસ મે કે ઓસ કાલ મા આખલી બસ બે આખલી હમલા
0: આ વાવ હિજ તા યાદ ન કે બે મા તો ખન મેરા કે કે મુલાઝિમ ચચા
1: એ કે ફોન ને દે
0: عمدہ نشانے تھے کہ گرو جی تما تو کار ہونے کے خوننے کے اسے تو یاد رکھو بیا خوننے کے
1: بالکل بالکل خیر خیریت ہو
0: خیر خیریت ہو ملازم جی تو سر انگیشے تھی
1: خیر خیریت ہے اللہ بس کر

વહી ઇકરામભાઈ દુઆ સલામી કબૂલ કરી. વાલેકુમ સલામ ફોઝિયા કરક સે. વહી છે ઇકરામભાઈ, જવાબ હૈ અલ્લાહ તઆલા કે નામ કુરાન પાક મે. અચ્છા યે જવાબ તો ગલત થા, દૂસરા આપને ભિજવાયા હૈ કે અલ્લાહ કા નામ 99 દફા ઓર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કે નામ મશહૂર 5 નેમ. યહી તો બાત હૈ ના કે મશહૂર મશહૂર નહીં, સારે સારે કિસ નામો સે ઓર કિસ કિસ નામો સે મતલબ ઉનકો પુકારા ગયા હૈ, કોન કોન સે નામો સે ખોગ નબી હુઝૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કો કિતને નામ મુબારક દિયે હુએ હૈ કુરાન મે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત ને. મરવા દુઆ સલામ રલી ગઈ હોય છે. અજી સાહેબ દુઆ સલામ કબૂલ કરી. સંગે મરવા તબિયત દિખદે બરાબર. ડોમેલ કે સોકમ સમા આવાઝ ઉરી કે ના ચાઇલ્ડ ગિફ્ટ સેન્ટર સદફ સર અઝમાદ ઇશમા તમામ પ્રોડક્ટ મિલાવી ગઈ. ખુશનૂર દુઆ સલામ રલી ગઈ. દ પબીના હોય છે મહેનૂર હુમરા સર અમલ ગરીદા માશાલા દાટે મમસાસુ પહેલાકા કે ઝલમે રેડિયો કાર કઈ મહેનૂર દા બ્યાડે રદ ખુશાલી ખબર અદા છે દાટે મમસાસુ પહેલાકા કે માશાલા ઝમુંગા મોહમ્મદ અલમ ભાઈ દ કાલુનો સિલસિલા ખતમ શવલા તાન હજારો કુરબાન શમ મેસેજો કા ખા જેસ ખબર અદી પઝડ કીવી ઓસ સવાલ કવે નો જવાબ રા કવે મેસેજો કા એમન ટાંગ સે તલુક રખને વાલી દુઆ સલામ રલી ગઈ. વાલેકુમ સલામ ટાંગ કે સુકુમ જમા આવાઝ ઉરી કેના સદામ એન્ડ રમઝાન પ્લાઝા કે ઝરબતખાન જી દે ઓ ઝરબતખાન જી સર જમા દ ઇશ્મા ટોલ પ્રોડક્ટ મે લાવી ગઈ. ઝરબતખાન જી નતા સુ જમા દ ઇશ્મા પ્રોડક્ટ ચકમ દે આગા તરલાસા કવલે શે અસમતુલ્લા દલકી મરવત લંડીવા ના વૈ ચિસ્તાદ સવાલ જવાબ ચકમ દેનો અગદેરા લીગલે દે ડેરા મનના ખુશાલ ઓસે. ઇકરામ ભાઈ વેલકમ પખેરાલે સ્ટડી મશી દર તવેમા જમા જીદેમા ડેરા ઝ્યાત મનના માજીદ ખુશાલ ઓસે. સબા સહર યની સબા દ પીરુ રસ દાઉ દમંડે પોરસ બાની ઝ ગેરાઝરીમા આવ દમંડે પોરસ બાની ચકમ દે અગઝમા છૂટી વી નો દમંડે પોરસ બાની દસ્તા સુ પર ખિદમત કે બા ઇજાઝ ઓર ઇનામ બા ઇન્શાલ્લા હાજીર વી સુબહ અસર ઓર રાત કો કરેંગે અદા મદીને મે. મુસ્તફા દુઆ સલામ અલી ગી દ ગંબેલે ના ડેર ઝ્યાત મનના મુસ્તફા ખુશાલ ઓસે. અઝમા બખાલ બાની ઝુબેદા નૂર સુલેમા નૂર દ મેસેજ રલી ગલે દે ચી સીઈઓ સે દુઆ સલામ ગુર સુમ રખવાઈ દીરુનમ ઝમા પ્રોગ્રામ કે મેસેજીસ કવઈ ગના تاسو یو مہربانی کوي چې خپل نیم مبارک لازمن لیکي. بعضی خلک چې کم دي نو اغا مطمئن وی ډیر اغا وای چې بزمونګه نمبر خو سیف دی او اغا صرف میسج کوي خپل نام نن لیکي او تاسو په الله باور کوي کوم سره نمبر سیف وی سټیم کې وو لکه زیات تر خلکو چې کم ډیر تر میسجز براتل نو نمبر به سیف وو اوس نه دی ځکه چې موبایلونه بدلیږي را بدلیږي یو موبایل بدل شي بل موبایل بدل شي او بل د وخت هم کمی وي د ټایم هم کمی وي د کمی د وجه چې کم دی کنه نو بیا مطلب اوس دغه ذمہواری سر ته نشي رسیدای چې د چا نمبر ځان سره سیف کو. ها چرته سو پرسنل نمبر باندې رابطه وکي یا خامخا سو کوی چې زما دا نمبر ځان سره سیف کړي ماته یا میسج وکړي یا سو وینر راشي بیا سیف کو ته میسج وکړه بیا خبر ده. نو میسج چې کلم کوي تاسو ته زما دا درخواست دی چې نیم مبارک لازمن لیکي. کله کله خلک ګیله کوي کنه بھائی زما میسج نه شاملېږي تا ته به څنګه پته لګي چې ستا میسج شامل شو چې تا خپل نامه نه دی لیکلی او هیڅ خبره نشته سو کوم چې کم دی نو آغا مطلب دومره سفاری غنه دی چې بس ریډیو پسې به غوږ ګرځي چې پلانکی میسج وکړو تا بس به کورته درشیو. ها تا ولې ریډیو ته میسج کړ دا زمونږ خپل یو وهم دی دنیا چرته ورسېدا کم زه ته چې کم دی نو خلک لاړل کنه. نو هیڅ خبره نشته سو کوم میسج کوي که خور دی کرور دی که کشر دی که مشر دی خړ ډاډا خپل نامه یا میسج مکوي بس خاموشی سره پروگرام او رہی چکل خاموشی سره نہ رہی میسج کوي نو بیا نامه مبارک لازم لکھے اس دا یاری خبر نشتا. عمر آباد دنو مولیانو کلینا خیر محمد صاحب دعا سلام رلی گی. خیر محمد صاحب سره هم زما د اشما تمام پروڈکٹ ملاوی گی. عائشہ احساس اینڈ لائبہ احساس د سرکئی نا دعا سلام رلی گی. وعلیکم السلام اور دین علاوہ دی د سوال جواب هم را لے گلے دے. سلام علیکم اکرام بھائی ز سبایا ما د سوات نا پروگرام اور ما مونگا دا اشما ہربل آئل ڈبی د چا سرا ور جمو کو قربان 0342311292 میں د انعام نمبر دے پدی نمبر باندے کالو کئی پدی نمبر باندے میسج او کئی پ سوات کے پ بری کوٹ کے پ اقبال مارکیٹ کے لاہور جنا سٹور دے اغسرے جمع کولے شی
په مینګوره کې همایون جنرال سٹور دی د اغه سره جمع کولای شي. او دا د بریکوټ نه بره مینګوره او د خوازاخیلا مټه کبل دا ټول علاقې سواد سره راځي کنه. دغه دی دا په شانګله کې نیم میډیکل سٹور دی اغه سره د شانګلی خلک جمع کولای شي. بیا لاندې چې کومه بټخیلا ده نو تانا دا یا چکدره دا یا تالاش دا بیا دیر کې راځي. باجوړ شو مومند ایجنسی شو دا بیا دیر سر راځي. زمونږ چې کم دیر والا ڈسٹریبیوٹر دی ها نو بہرحال دکانداران خو ډیر دي چې تاسو جمع کوئ. عبداللہ ام د مصری بانډی نا او د سوال جواب دې مرالې کې لیدې ډیره زیاته مننه. مصری بانډا محلہ حسن خیل سمیر بھائی سره زما د عشما تمام پروڈکٹ ملاویږي. راحت خان دعا سلام رلیگی اور ددین علاوہ ڈیر ڈیٹیل سر دے سوال جواب ہمارا لے کے لے دے. وہی چی کرام بھائی پنورنگ کی عشما صرف د چا سر ملاوی گی ساز پروڈکٹ پنورنگ کی د چا سر ملاوی گی. عشما ہر بلائل ڈبی پنورنگ کی د چا سر جمع کو وا دالا بلا چ پنورنگ کی جہانگیر خان نہ پی جنے اوئی کنا وہی چالا اور نے کتل والا پیدا شو ہم نے دیا پنجابیان ہوئی کنا نو پنجابی کې وای موږ له پنجابی راځي نه یو خور بکال کول د دین اورنګ نه ماشاالله ډیره تکړه واغې په پنجاب کې وخت تیر کړو غل پنجابی میرا ورتل بازي خو اندی کنه نغه ډیره تکړه نغه وکړه کله پنجابی کې فرمانه اوس نیم هیر شو. بهرحال ډیره زړه خبره ده سلور پنځه کالو زړه خبره ده دریو سلورو کالو سلور کالو خو کیږي نو کم خو اندرونه زمونږه आवाज اوري نو اوس موږ ته خو چې کم نه نو دا پته نشته دی چې یاره دا څه خبره مې کوله چې جہانگیر بھائی خبر میں کھولا صرف نورنگ کی جہانگیر بھائی سر ملاوی گی نورنگ منیاری بازار کی دکان ہے اور چا سے ملاوی گی ماشاء اللہ او دی سر عشما ہر بلال ڈبیم جمع کوالے شی جہانگیر بھائی زمگا مین ڈیلر دے نورنگ کی منیاری بازار کی دکان دے. باقی غون منیاری بازار او دا بار چکم فریش ویئر ڈیرا مشہور بیکری دا اعظم مارٹ والا ڈیر مشہور دی زما دا غرونا سنم بانی خود دکان دے مام خیال اعظم مارٹ دے ٹولو سرا ملاوی گی خال حمد للہ عشما پروڈکٹ پنورنگ کے خجی وہی جہانگیر بابا پروگرام نہ کبھی اکرام بھائی عشما سن بلاک زندہ باد اور اکرام بھائی پائند آباد گلشن مہنور تم سلام فائی کفا دے مکانہ دلنا جہانگیر بھائی درغلی دی جہانگیر بھائی اور داؤد بھائی چکم دیا مازیگر دل تنوتی دی ماشاء اللہ تب جی چکے دین اور رسی دلی دی اور ماتے ہوئے